0: કિયોનું
1: કિયોનું
0: લાગે લાગે
1: લાગે લાગે
0: ખાગોર તોલીર ખાગોર ખાગોર ખાગોર તોલીર ખાગોર તોલીર માનિક કિયો માનિક કિયો નું માનિક કિયો નું લાગે લાગે
1: લાગે લાગે
0: આહા આહા
1: આહા આહા
0: માતિર બુકુત માતિર બુકુત મોનોર માલોતી બુટોલો
1: બુટોલો
0: મોનોર માલોતી બુટોલો એઈ માતિરે મોરો મોતે
2: એડિટિંગલા ઇપ રેન્ડાવદ ચરણમ
0: મોનોર કોરોની રે
1: કોરોની રે
0: હુરોર હુરોર પાપોરી રે
1: પાપોરી રે
0: પાપોરી રે આજી
1: આજી
0: હુકુમાર
1: હુકુમાર
0: થાપો
1: થાપો
0: નાહુઝુવા હુકુમાર થાપો નાહુ જુવા હુંદર હુદીનર હુદીનર
1: હુદીનર
0: નતુન
1: દ્રિષ્ટિ
0: દ્રિષ્ટિ કનો નાહુઆ
2: சரி, பாட்டை கத்துக்க ஆரம்பிக்கலாம்.